પૌડી ત્રેપલાણે કોણ ગીરમ સવારિયા ઉઠે મંડપાડિયા લે બટે કૃપા સારિયા ચિત કરમન પાઉં દેર ભજન હાર્યા કર પરમેશ કાયા વેક મહેલ તમણ સારિયા જરાઈ જો બનહાર્યા જરાઈ જો